નમસ્કાર. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે શનિવાર, અષાઢ દિનાંક 13, શક સંવત 1948, તદનુસાર 4 જુલાઈ 2026. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:58 થઈ છે. અમારી સવારની સભાનો પ્રારંભ કરીએ મંગલ ધ્વનિથી.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, બરાબર 6 વાગ્યે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સુંદર સવારની શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

હમણાં જ આપે મીરાબાઈની ભક્તિ રચના સાંભળી. સ્વર હતો માયા દીપકનો. કાર્યક્રમના અંતમાં સાંભળીએ પ્રેમાનંદની આ સુંદર ભક્તિ રચના જનાર્દન રાવલના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા હતા પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: થોડી જ વારમાં સાંભળશો ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃત ધારા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃત ધારા. શ્રોતા મિત્રો, અમૃત ધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે મંદિર, જેના વક્તા છે હરીશ ઠાકર.
2: મંદિર સમાજનું શ્રદ્ધાલય. બે ત્રણ પેઢીથી ગામની ભાગોળે ઉભેલું મંદિર ગ્રામજનોની આસ્થાનું રખોપું કરે છે. એના દેહ ઉપર કાળની કરચલીઓ પડી છે, પણ એનો મહેલો ક્ષેમ કુશળ છે. પૂજારીઓ અને પૂજકોની બાહ્ય આચારી આદતો એને સદી ગઈ છે. પૂજારીઓ અને પૂજકો કાળાંતરે બદલાય છે, પણ એ અટલ છે. એની તરફ ભાવનાનું વહેણ સતત વહ્યા કરે છે, એટલે એનું નામાભિધાન મકાનમાંથી મંદિર થયું છે. એના નિર્જીવપણાને શ્રદ્ધાળુએ વગાડી નાખ્યું છે. એના શિખર ઉપર ધજા ફરફરે છે. એ ધજાનો પ્રભાવ મૂલાધાર ચક્ર સુધી વ્યાપ્યો છે. મંદિરના નાભિચક્રમાંથી ઉઠેલો ઘોષ એવો તો ગુંજારવ કરે છે, એની અસરો સમગ્ર વાતાવરણને આંદોલિત કરે છે.

0: આંદોલનોની વ્યાપક અસરો સમાજમાં પ્રસરે છે. મંદિર એની નિશ્રામાં કેટકેટલાને સાચવે, ગામના રખડેલ દંડેલ છોકરાઓ પણ ત્યાં હોય, ભગવાનને ભરોસે સોંપી ગયેલા માણસો પણ ત્યાં હોય. જેને કોઈ સુધારી શકતું નથી એને ભગવાન ભરોસે છોડી દેવાની માન્યતા સમાજમાં પડી છે, એ બધાને મંદિર સાચવે. ખાલી ખાલી આંખો બંધ કરી આરતી ટાણે અથવા કટાણે મંદિરમાં જઈ કશુંક ભગવાનની સામે માગીએ કે ઊભા રહીએ, ત્યારે બંધ આંખે આરતી કરતા એ મહારાજને દેખાય. મંદિરમાં કોકિલકંઠી કોકિલાને જોઈએ આરતી કરતી, એ આદત મંદિરના ગર્ભગૃહમાંથી વિકાસ પામી છે. મારા મનમાં મંદિર એ ગામનું ગરણું છે. ગામની સૂક્ષ્મ વૃત્તિ વલણોને એ ચોખ્ખા રાખે છે. ગામના અધ્યાત્મ સ્વાસ્થ્યનો એ આધાર છે. આસ્તિકપણાનો એ ઉંબર છે. એના સ્પર્શ વગર આસ્તિક કેવડાનારાઓની સંખ્યા ઘણી ઓછી હશે. ખુલ્લી મોકળાશવાળી જગ્યામાં સાત્વિકતા વયા કરે છે. એના પ્રવેશ દ્વારે જોડા ઉતારવા પડે અને શિર ઝુકાવવું જ પડે. ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારને પોતાની આગવી પ્રતિભા છે. પથ્થરના એ શિવલિંગ ઉપર થતી ત્રાંબાના કળશમાંથી જલાધાર અને ગોળ ગુંબજ બીલીપત્ર હોય, કંકુ ચોખા અબીલ ગુલાલ અને તરભાણી આચમની જેવા પાત્રો હોય, એ મંદિરની શોભામાં વૃદ્ધિ ભરે કરે. પણ ખરેખર તો એ નિર્જીવ પદાર્થોનો સંકેત બનેલી સંજ્ઞાઓ સાત્વિક સ્પર્શે સાત્વિક પિંડ ધારણ કરે છે. મંદિરનો મહિમા એ રીતે મોટો બને છે. મંદિરની આસપાસ વ્યક્તિલક્ષી અંગત આવરણો હોય છે, જ્યારે મંદિર તો સમષ્ટિગત સેતુ છે. દુન્યવી વાત્સલ્ય, માતૃત્વ પિતૃત્વ દાંપત્ય બંધુતા બધું જ એની આસપાસ છે. આમ સર્વે ભાવોની ભાવયાત્રા જ્યાંથી ફૂટતી હોય છે, જ્યાં મેલ ઉતારી નિર્મળ થઈ શ્રદ્ધાપૂર્વક જવાની જે રૂઢિ ઊભી થઈ છે, એ મંદિર છે. દર્શનાર્થીઓ હાથ જોડેલા, આંખો મીચેલા, સ્થિર ઊભેલા, તાળી પાડતા, મંત્ર બોલતા, મૌન રાખતા, ભજન ગાતા, ચહેરો ડોલાવતા, ડોકી નચાવતા, નતમસ્તકે ઉન્નત બ્રુહે પત્રમ પુષ્પમ કરતા કેટકેટલા સ્વરૂપે દેખાય છે. આ બધા જ દર્શનાર્થીઓ બીજી રીતે યાચકો છે. મંદિરની બહાર ઉભેલા ભિક્ષુકો પણ યાચકો છે. દર્શનાર્થીઓ દેવ પાસે યાચના કરે છે. મંદિરનું નિર્માણ ભલે યાચનામાંથી થયું હોય, પણ મંદિરમાં પ્રસ્થાપિત થયેલા દેવ તો મોટા દાતા છે. એ દાતા અને યાચક વચ્ચેનો સેતુ એ મંદિર છે. ગામ પરગામથી આવેલા પથિકો, સાધુઓ, માગણો, ભૂલા પડેલા ભરથરીઓ કેટકેટલા અનિકેતોની એ આંખો ઠારે છે. એની સરહદમાં ભગવા રંગનું સામ્રાજ્ય વધી જાય છે. આકાશનો નીલો રંગ પણ એ ભગવી ભવ્યતાની ભીતરમાં છુપાઈને પડ્યો હોય છે. જ્યારે જ્યારે ભગવી ભાષા સંભળાય છે ત્યારે એમાંથી ખુલ્લા આકાશનો નીલો રંગ પણ દેખાય છે. આકાશ સર્વત્ર આસમાની હોવાનું કારણ પણ તેમાંથી સમજાય છે. મંદિરની દિવાલોમાં કીડી મંકોડાના નિવાસસ્થાન હોય અને એમની અવરજવર મંદિરના મસ્તક સુધી થતી હોય તો પણ એનો વિરોધ મંદિર કરતું નથી. શરીર ઉપર ભગવા વસ્ત્રો સજાવી, હાથમાં ચીપીઓ રાખી, ભસ્માસુર ચોળી ઉભેલા ચહેરાઓને આપણે અધિનાયકો માનીએ પણ બધી જ માન્યતામાં વજૂદ છે એમ સમજવું ભૂલ ભરેલું છે. મંદિરની ભૂગોળને એક ઇતિહાસ હોય છે. એ ઇતિહાસનો પ્રત્યક્ષ મૂળગામી પરિચય તો કોઈકને જ હોય છે. સમગ્ર ગ્રામને જંગલ કહીએ તો જંગલમાં ઉભેલું ચંદનનું વૃક્ષ એ મંદિર છે, જેની સુવાસે જંગલનું મૂલ્ય અંકાય છે.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃત તારા. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાન.
2: भारत के पीछे पीछे अयोध्या और जनकपुर से आए स्वजनों के विदा होने का करुण अवसर है. सबको विदा करने का अच्छा दिन है ऐसा जानकर भी श्री राम को उनसे कुछ कह सकने में संकोच होता है. उपस्थित समाज उनके इस शील के सम्मुख नतमस्तक है. श्री राम की

0: वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમીકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમીકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે

સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

0: શ્રોતા મિત્રો, 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: થોડી ક્ષણોમાં 7:10 પ્રસ્તુત છે ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી અને ગંદકી ફેલાવનાર તત્વો સામે દંડાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં બારે મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે એક અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલ સીજી સેમી પ્લાન્ટ ભારતના પ્રથમ એન્ડ ટુ એન્ડ ચીપ પેકેજિંગ યુનિટમાંથી એકના વાણિજ્યિક લોન્ચનું પ્રતીક છે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: સાણંદ ખાતે આજથી શરૂ થયેલો આ હાઈટેક પ્લાન્ટ દેશની અદ્યતન સેમિકન્ડક્ટર જરૂરિયાતો માટે આત્મનિર્ભરતાનું નવું પ્રતીક બનશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ થતાં વાર્ષિક 5 અબજ જેટલી સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. સીજી સેમીની આ સુવિધા દેશમાં જ વેફર સોર્ટિંગ, પેકેજ ડિઝાઇનિંગ જેવી અદ્યતન સેવાઓ પ્રદાન કરશે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

0: અને સુપર કમ્પ્યુટિંગના કારણે વૈશ્વિક સ્તરે મેમરી અને સ્ટોરેજ ઉપકરણોની ઊભી થયેલી વ્યાપક માંગને પહોંચી વળવા આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં ઉત્પાદિત થનારી ચિપ્સ, ઓટોમોટિવ, 5G કનેક્ટિવિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રની વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની જરૂરિયાતો પૂરી કરશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરીને રાજ્ય સરકારે ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. આ નીતિ અંગે વધુ માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો નિર્ણય કરાયો છે.
2: અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા MRC જે માંગ હતી કે ભાઈ MRC મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે.
1: પાન માવાની પિચકારીઓ મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે સરકાર દંડનાત્મક કાર્યવાહી કરશે તેમ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસુરિયાએ જણાવ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરનાર આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો જરૂરિયાતમંદ લોકો માટે એક મંદિર સમાન છે અને તેમાં ગંદકી કરીને ઇન્ફેક્શન ફેલાવના સામે દંડ વસૂલવામાં આવશે.
3: કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે ઓફિસ હોય, પિચકારી મારી કે ગંદુ કર્યું તો એમને દંડ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ખરેખર ગરીબ લોકો માટેનું આ મંદિર છે અને એમ આવીને સાજા થાય, જો ત્યાં ગંદકી કરે, ત્યાં પિચકારી પાન માવાની મારે, આ એક અસંસ્કાર છે. આ અસંસ્કારિતા જો પ્રગટ કરશે તો સરકાર 100% દંડનો દંડો ઉગામશે.
1: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI એ આધાર એપ દ્વારા સીધા આધારમાં વિનામૂલ્યે ફેરફાર સક્ષમ કર્યા છે. આ પગલું 1 જુલાઈથી 6 મહિનાના સમયગાળા માટે અમલમાં છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે માહિતી આપી હતી કે આધાર એપ પર ઉપલબ્ધ નવી સેવાના 2 દિવસમાં 2.5 લાખથી વધુ લોકોએ તેમના ઇમેઇલ અપડેટ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર સાથે ઇમેઇલ લિંક કરવાથી જ્યારે પણ આધાર પ્રમાણીકરણની વિનંતી કરવામાં આવે છે ત્યારે રીઅલ ટાઇમ ઇમેઇલ સૂચનાઓ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકથી વહીવટીતંત્રે 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન ક્રશર મશીન જપ્ત કર્યા છે. નાયબ કલેક્ટર ST મકવાણાએ પાજવાડી નજીકના જરિયા મહાદેવ તેમજ વાવડી ખાતે આકસ્મિક દરોડો પાડી કુલ 3.71 કરોડ મુદ્દામાલ કબજો કર્યો હોવાનું જણાવ્યું હતું.
4: મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ 2017 ની જે જોગવાઈઓ છે તેનું પણ પાલન કરવામાં ન આવતું. આમ તમામ હકીકતો અને ગેરરીતિઓ ધ્યાને લઈ આ જે 7 ક્રશર પ્લાન્ટ, 1 હિટાચી મશીન, 1 ડમ્પર, 1 લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા એમ મળીને કુલ અંદાજે 3.71 કરોડ નો મુદ્દામાલ છે એ સીજ કરવામાં આવેલો છે.
5: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAT ફોલો કરશો.
1: રાજ્યમાં આજે સવારે 4 વાગ્યા સુધી 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 22 ઇંચ, જ્યારે સૌથી ઓછો છોટાઉદેપુરના નસવાડી તાલુકાઓમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન મેંદરડાના સમઢિયાળા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 1 રિક્ષા, કાર અને ઇકો ગાડીમાં 19 જેટલા લોકો ફસાયા હતા. તમામ લોકોને જૂનાગઢ ફાયર સર્વિસની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ડાંગમાં ખાપરી નદીના કાંઠે ફસાયેલા 41 મજૂરોને રેસ્ક્યુ કરાયા હતા. નીલશાકિયા ગામ નજીક ડેમના બાંધકામમાં કામ કરતા 41 જેટલા મજૂરો નદી
6: નદીના કાંઠા વિસ્તારમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે બચાવ કાર્ય હાથ ધરી તમામ લોકોને સહી સલામત સ્થળાંતર કર્યા હતા. બચાવ કરાયેલા આ મજૂરોમાં 21 પુરુષો, 9 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં મોડી રાત્રે અંબાજી, હળાદ, વડગામ, પાલનપુર અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થયો.

0: તાપી જિલ્લામાં ભારે વરસાદ, નદીઓમાં પાણીની આવક થતાં લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં 74 જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા. તાપીમાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદી નાળા ઉપર લો લેવલ પુલો પાણી પરથી પસાર થતાં વહીવટીતંત્ર દ્વારા 74 રસ્તાઓ બંધ કરાયા હતા. અને પાટણમાં કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને પહેલા વરસાદથી ઠંડકની અનુભૂતિ થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રીજન માટે આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે. સક્રિય ચોમાસાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ તોફાની રહેશે. આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જાફરાબાદ બંદર પર સુરક્ષાના ભાગરૂપે 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા મે 2026માં યોજાયેલી CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કુલ 90,217 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 18,124 ઉમેદવારો સફળ રહ્યા છે. આ સાથે દેશનું કુલ પરિણામ 20.9% નોંધાયું. અમદાવાદ શહેરમાં કૃષિ અચ્યુત દાણીએ 328 ગુણ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે તાનિયા વાલેચાએ બીજો ક્રમાંક મેળવ્યો. તરુણ ગોયંકા અને દર્શિલ પંડ્યા સંયુક્ત રીતે ત્રીજા ક્રમે રહ્યા હતા. રાજ્યમાં ધોરણ 10-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ ગત જૂન મહિનામાં રાજ્યમાં ધોરણ 10માં 30,845 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 33,000માંથી 20,658 ઉમેદવાર અને વિજ્ઞાન પ્રવાહમાં 16,120 પૈકી 4,411 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે. અમદાવાદ રેલવે ડિવિઝન માટે એક કમાન્ડ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એક મોનિટરિંગ સ્ક્રીન તૈયાર થઈ રહ્યો છે. હાલ આ સ્ક્રીન અમદાવાદ, સાબરમતી અને અસારવા સ્ટેશનોમાંથી લાઇવ ફીડ બતાવી રહ્યું હોવાનું પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પ્રવક્તા અજય સોલંકીએ જણાવ્યું હતું.
1: स्क्रीन में आपको पूरा अहमदाबाद डिवीजन कवर हो जाएगा. इसका फायदा यह होगा कि जो भी मूवमेंट होगी, पैसेंजर की मूवमेंट होगी, ट्रेन की मूवमेंट होगी, क्राउड मैनेजमेंट होगा, क्लैनलीनेस होगा, पूरा मॉनिटर यहां बैठ के लोग देख सकते हैं. सारे सेक्शंस बने हुए हैं, इस सेक्शंस में जितने भी कंट्रोलर होंगे वो बैठेंगे और अपना अपना जो भी सेक्शन होगा वो उसको मॉनिटर करेंगे.
0: અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી ભારત અને ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે દંડનાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં 12 મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓ નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: બધો
1: નવી કાર જીતવાનો મોકો. વાવ, પપ્પા ને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમને ડિટેલ્સ તો ભરવાની છે.
2: ધોબી ના બુદ્ધુ,
1: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
2: ઓ, તું સમજી ગઈ ને? રિલેક્સ.
1: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
3: RBI કહે છે, સ્માર્ટ બનો,
1: કૂલ રહો.
4: भाई काफी बिजी लग रहे हो.
5: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
4: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
5: सच?
4: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई.

0: ट्राई करो, सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
3: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમીકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમીકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
4: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર। હવે સાંભળીએ ભૂલે બિસરી ગીત કાર્યક્રમનો શેષ ભાગ।

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી સૌપ્રથમ રાજસ્થાનમાં આજે સવારે જોધપુર હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. 480 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને વાર્ષિક 20 લાખ મુસાફરોની અવર જવર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજનાનો પણ આરંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ ઉડ્ડયન સંચાલિત વિકાસના આગામી તબક્કાને વેગ આપવાનો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: रिफाइनरी और पेट्रोकेमिकल कॉम्प्लेक्स प्रदेश के पश्चिमी जिलों में निवेश, रोजगार और विकास के नए द्वार खोलेगा. राजस्थान रिफाइनरी परियोजना MSME, पैकेजिंग, टेक्सटाइल, ऑटो पार्ट्स व एग्री फिल्म्स जैसे उद्योगों को भी सशक्त करेगी, जिससे प्रदेश की अर्थव्यवस्था को नई गति मिलेगी. जयपुर मेट्रो रेल परियोजना के दूसरे चरण में उत्तर दक्षिण कॉरिडोर विकसित किया जाएगा, जो शहर में मल्टी मॉडल कनेक्टिविटी को बढ़ावा देगा. इस चरण से एयरपोर्ट, रेलवे स्टेशन और बस स्टैंड पर संबंधित परिवहन साधनों एवं मेट्रो सुविधा का एकीकरण किया जाएगा, जिससे नागरिकों को सुगम परिवहन सुविधा उपलब्ध होगी. जितेंद्र द्विवेदी, आकाशवाणी समाचार, जोधपुर.
0: ત્યારબાદ સાંજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ

0: સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેનો કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: સાણંદ મેં શરૂ હો રહી યહ અત્યાધુનિક સીજી સેમી ઓસેટ સુવિધા ભારત કો વૈશ્વિક સેમિકન્ડક્ટર નિર્માણ કે માનચિત્ર પર એક ભરોસેમંદ કેન્દ્ર કે રૂપ મેં સ્થાપિત કરેગી. પૂરી ક્ષમતા સે શરૂ હોને કે બાદ ઇસ સંયંત્ર સે હર સાલ લગભગ 5 અરબ સેમિકન્ડક્ટર ચિપ્સ કા ઉત્પાદન કિયા જા સકેગા. યહ પ્લાન્ટ ડિઝાઇનિંગ, વેફર સોર્ટિંગ સે લેકર ફાઇનલ ટેસ્ટિંગ તક કી પૂરી શૃંખલા કો એક છત કે નીચે ઉપલબ્ધ કરાયેગા. વર્તમાન મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ કે કારણ દુનિયા ભર મેં બઢ રહી ઉચ્ચ સ્તરીય મેમરી ઓર સ્ટોરેજ સોલ્યુશન્સ કી જરૂરતોં કો પૂરા કરને મેં ભી યહ પ્લાન્ટ અહેમ ભૂમિકા નિભાયેગા. ઇસકે સાથ હી યહાં નિર્મિત હોને વાલી ચિપ્સ કી વિશેષ રૂપ સે ઓટોમોટિવ, દૂરસંચાર, 5G ઓર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેસી અગ્રણી ક્ષેત્રો કો આપૂર્તિ કી જાયેગી. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અલ નિનોની કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદની સ્થિતિ અને તેની અસર અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ સચિવ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર અલ નિનોને કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદ અને સંભવિત દુષ્કાળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે કૃષિ મંત્રાલય અને તમામ સંબંધિત મંત્રાલયોને સતર્ક રહેવા અને રાજ્ય સરકારો સાથે સંકલન કરીને ખેડૂતોને યોગ્ય પાક વાવણી માટે સલાહ આપવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે વિનંતી કરી હતી કે ગૃહમંત્રાલયની એક આંતરમંત્રી મંડળની કેન્દ્રીય ટીમ આસામ અને અરુણાચલ પ્રદેશમાં મોકલવામાં આવે, જેથી તાજેતરના ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને ફ્રાન્સના નાણામંત્રી રોનેલ્ડ લેસ્ક્યોરે ફ્રાન્સમાં ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહઅધ્યક્ષતા કરી હતી. ગઈકાલે યોજાયેલા આ સંવાદમાં બંને મંત્રીઓએ ભારતમાં આર્થિક વિકાસ માટે ફ્રેન્ચ વિકાસ એજન્સીના કાર્યના મહત્વને સ્વીકાર્યું અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટેની સંભાવનાનું સ્વાગત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા હતા. છૂટાછવાયા વરસાદ વચ્ચે યાત્રા વહેલી સવારે પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી શરૂ થઈ હતી. બમ બમ ભોલેના નારા સાથે યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરની યાત્રા શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે યાત્રાળુઓને અગાઉથી નોંધણી કરાવી તેની નિર્ધારિત યાત્રા તારીખોનું પાલન કર્યા બાદ જ યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. તેમાં જણાવાયું છે કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર યાત્રાળુઓની દૈનિક સંખ્યા પર મર્યાદિત નક્કી કરવામાં આવી છે. બંને રૂટ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, CRPF અને અન્ય સુરક્ષા દળોના જવાનો યાત્રાની સલામતી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરશે. 57 દિવસની આ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 2 દિવસ પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મરાઠવાડા, પશ્ચિમ રાજસ્થાન અને દેશના દક્ષિણ ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATSA પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમની ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSA જણાવ્યું હતું કે આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને ગુજરાતમાં જૈશ એ મોહમ્મદ નેટવર્ક

0: સ્થાપિત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા હતા. તેઓ જૈશ એ મોહમ્મદની વિચારધારાને ગુજરાતમાં ગુજરાતીમાં ભાષાંતર અને પ્રચાર પણ કરી રહ્યા હતા. તપાસમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી ભંડોળ મળતું હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નટિંગહામમાં રમાશે. T20 મેચ બાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી પણ રમશે. હવે આજના સમાચારો રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોમાં રાજ્યમાં વરસાદ, સરકારના વીજ પોલ વળતરમાં વધારો તેમજ 8 આતંકવાદીઓ ઝડપાયાના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશે લખ્યું, માંગરોળમાં મેઘાની તોફાની બેટિંગ, 25 ઇંચ વરસાદ. દિવ્યભાસ્કર લખે છે, ખેતરમાં વીજ ટાવર પર હવે 200%, વીજ લાઇન પર 25% વળતર મળશે. તેમજ રાજ્યમાં રથયાત્રા પહેલા જૈશના 8 આતંકી ઝડપાયાના સમાચારને તસવીર સાથે છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, ધરતીપુત્રો સામે સરકાર નતમસ્તક, વીજ પોલમાં વળતરમાં બમણો વધારો. સ્થાનિક સમાચારોમાં પીએમ મોદીની આજે સાણંદ મુલાકાત તેમજ સીએ પરિણામ જાહેર થવાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે અમારા આજે હવે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8:15 અને બપોરે 2 વાગ્યે સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક 8:30. 9:30 આજ કે ફનકાર. ગુજરાતી ગેરફિલ્મી ગીત આપ માણી શકશો 10:02.

મસ્તી ભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ આપ સાંભળી શકશો 10:30. થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે પ્રસારિત કરીશું 11:02. જૂના હિન્દી ફિલ્મી ગીતો આપ માણી શકશો કાર્યક્રમ તરન્નુમમાં 11:30. 12:05 યાદો કી મહેફિલ. હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર પ્રસારિત કરીશું 1:00 અને 1:30. 2:35 સાંભળશો ગુજરાતી ગીત.

સાંભળશો ગીતો ભરી કહાની. સાંજે 5 વાગ્યે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ પ્રસારિત કરીશું 5:30. 6 વાગ્યે સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7:20 સાંભળશો વિશેષ જયમાલા.

મન ચાહે ગીત આપ સાંભળી શકશો બપોરે 3 વાગ્યે, 3:30 નાટ્ય તરંગ, બપોરે 4 વાગ્યે પિટારા અંતર્ગત

આઠ વાગ્યે હવા મહલ, 8:15 કાર્યક્રમોની રૂપરેખા સાથે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ માણી શકશો. 9 વાગ્યે કાર્યક્રમ આપ કે લીએ, 9:30 ફિલ્મ સંગીત,

9:30 ફિલ્મ સંગીત, 10:00 છાયા ગીત. 10:30 સાંભળશો ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

96.7 FM પર આ છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત.

0: जिनकी बांसुरी की मधुर तान से मन का हर कोना झंकृत हो उठता है, जिनकी उंगलियों के स्पर्श से बांसुरी गुनगुनाने लगती है जीवन का संगीत, जिनकी साधना ने बांसुरी को विश्व मंच पर एक नई पहचान दी।
1: दरबारी के गंधार के आंदोलन में ऐसा लगता है कि बादल उमड़ घुमड़ रहे हैं मगर बरस नहीं रहे हैं। वो जो घुटन है, उस घुटन को दरबारी के गंधार में जब तक न लाया जाए, वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया।
0: पद्मश्री पंडित रोनू मजूमदार, जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है, पद्मश्री पंडित रोनू मजूमदार, संगीत सरिता नई श्रृंखला शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका, सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर।
2: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
3: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
4: स्वागत है फिर से चित्रलोक कार्यक्रम में आप सभी का।

0: ये कैसा इश्क है, धड़क टू फिल्म का गीत रोचक कोहली और साथियों की आवाज़ों में आप सुन रहे थे। गुरुप्रीत सैनी ने इस गीत को लिखा था, रोचक कोहली ने इस गीत की धुन बनाई थी। चित्रलोक कार्यक्रम आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा पर। एक और ब्रेक छोटा सा।
1: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
2: भारत ना माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ना वैश्विक विजन અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।

0: रहता था, हमारे जब जगह दूसरा आदमी होता तो भाग जाता मैदान छोड़कर।
1: 4 जुलाई 2004, बारिश के दिन, संगीत की दुनिया का ये पंछी चुपचाप उड़ गया। अखबारों में छोटी सी खबर भी ना छपी। रामलाल जी गुमनामी के अंधेरों में चुपचाप दुनिया छोड़कर चले गए। आज भी गूंजते हैं रामलाल जी के गाने और संगीत के कदरदान उन्हें याद किया करते हैं। फिल्मी गानों को सुने तो हम उन गानों को रचने वाले कलाकारों को जरूर याद करें, गीतकारों को, संगीतकारों को और गायकों को। यही हमारी सच्ची श्रद्धांजलि होगी इन कलाकारों के लिए। रामलाल जी को हमारा विनम्र नमन। आज के फनकार कार्यक्रम आज केंद्रित था संगीतकार रामलाल पर। शोध, आलेख, स्वर और संपादन यूनुस खान का। प्रस्तुति राघवेंद्र सिंह नेगी।
2: आज के फनकार।
3: નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. પ્રધાનમંત્રી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિમંત્રી અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ દર્શન કર્યા. ગુજરાત એટીએસએ જૈશ એ મોહમ્મદ સાથે સંડાયેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી. રાજ્યમાં વિવિધ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ખાલી પડેલી 15 બેઠકો માટે આગામી પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર. નવી દિલ્હીમાં આયુર્વેદિક વિજ્ઞાન સંશોધન પરિષદની 5મી કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ફાન્સના નાણામંત્રીએ ફાન્સમાં ભારત ફાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહઅધ્યક્ષતા કરી. બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનેન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ઇરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામનેઈના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો. તાપીની નિઝર વિધાનસભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિતનું નિધન. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે સરકારી હોસ્પિટલોમાં ગંદકી ફેલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 225 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયાહાટીના અને માંગરોળમાં બારે મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર એપ દ્વારા સીધા આધારમાં વિનામૂલ્યે ફેરફાર સક્ષમ કર્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકથી વહીવટીતંત્રે 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન કશર મશીન જપ્ત કર્યા. અમદાવાદ રેલવે ડિવિઝન માટે એક કમાન્ડ અને કંટ્રોલ રૂમ બનાવી મોનિટરિંગ સ્કીમ તૈયાર કરાયો. રાજ્યમાં ધોરણ 12-10 સામાન્ય વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી. ભારે વરસાદને પગલે ડાંગના ખાપરી નદીના કાંઠે ફસાયેલા 41 મજૂરોને રેસ્ક્યુ કરાયા. તાપીના વાલોડના ડોડકિયા ફળિયામાં 2 ખેત મજૂરો ખાડીના પાણીમાં તણાતા મોત. અને માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
4: શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, જેમાં આજે સાંભળીએ કેટલાક ગુજરાતી ગેરફિલ્મી ગીત. મિત્રો, વરસાદ આવે એટલે ધરતી પર હરિયાળીનો ઉત્સવ શરૂ થાય છે. આકાશમાંથી વરસતા ટપોરા જાણે કુદરતનું સંગીત લાગે છે. ચોમાસાનો વરસાદ એ ખુશીઓ લાવતો અને જીવનને નવી તાજગી આપતો ઉત્સવ છે. ચાલો વરસાદનો આનંદ માણીએ અને કુદરતના આ અમૂલ્ય દાનનો આદર કરીએ. કાર્યક્રમના આરંભે સાંભળીએ સુંદરમની આ સુંદર ગીત રચના વિભા દેસાઈના સ્વરમાં.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
2: भारत ना माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना वैश्विक विजन અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. મિત્રો, વરસાદની મન પર ઊંડી અસર પડે છે. ઝરમર વરસાદ પડે ત્યારે મન શાંત અને સ્થિર બની જાય છે, જાણે અંદરની બેચેની ઓગળી જાય છે. વરસાદની બૂંદો સાથે જોડાયેલી માટીની સુગંધ મનમાં એક અલગ જ આનંદ અને યાદોની લહેર જગાવે છે. ક્યારેક વરસાદ ઉદાસ મનને પણ હળવું કરી દે છે અને નવા વિચાર માટેની જગ્યા પણ બનાવી આપે છે. હવે સાંભળીએ હેમા દેસાઈ અને આસિત દેસાઈના સ્વરમાં આ ગીત રચના.

હમણાં જ આપે તુષાર શુક્લની ગીત રચના આરતી મુનશીના સ્વરમાં સાંભળી. મિત્રો, આજે આપ સાંભળી રહ્યા છો વરસાદ આધારિત કેટલાક ગુજરાતી ગીતો. વરસાદ બાળકો માટે રમવાની ખુશી લાવે છે તો ખેડૂતો માટે આશાનું કિરણ બનીને આવે છે. ક્યારેક ધીમો ઝરમર વરસાદ મનને શાંતિ આપે છે તો ક્યારેક ધોધમાર વરસાદ કુદરતની શક્તિનો અહેસાસ કરાવે છે. વરસાદ પછીનો ભીની માટીનો સુગંધભર્યો માહોલ દરેક હૃદયને સ્પર્શી જાય છે અને મનને પ્રસન્નતા આપે છે. મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ હેમાંગીની દેસાઈના સ્વરમાં કવિશ્રી નાનાલાલની આ સુંદર ગીત રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

કાર્યક્રમના આરંભે કી એન્ડ કા ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. ગીત રચના કુમારની હતી, સંગીત અને ગાયક કલાકારો હતા મિત બ્રધર્સ અને જસ સામી. કુમારની શબ્દરચના સાંભળીએ ફરી. ફિલ્મનું નામ છે બાઘી. ગાયક કલાકારો છે મિત બ્રધર્સ અને મોનાલી ઠાકુર.

0: હી મેટ. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો મસ્તી ભર્યા ગીતોનો આપનો મનપસંદ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: ખિલાડી 786 આ ફિલ્મનું ગીત આપણે હમણાં જ સાંભળ્યું. સ્વર હતું શ્રેયા ઘોષાલ અને શ્રી રામચંદ્રનો. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.
1: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડા

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: ગીત ગુરુ રંધાવા અને નીતિ મોહનના સ્વરમાં.

અરિજિત સિંઘના સ્વરમાં ઇરશાદ કમિલની ગીત રચના આપે સાંભળી. ફિલ્મનું નામ હતું હોલીડે. શ્રોતા મિત્રો, આ સાથે જ મસ્તીભર્યા ગીતોનો આપનો મનપસંદ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

96.7 FM પર આ છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 11 થયા છે. સાંભળીએ મુખ્ય સમાચાર.

અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ પર દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજથી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. વિશ્વના અનેક દેશોના નેતાઓ તહેરાન પહોંચી રહ્યા છે. અમેરિકા આજે તેનો 250મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1776માં આજના દિવસે અમેરિકાએ તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. ગાંધીનગર જિલ્લાના શાહપુર, કાંઠા અને વેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું. અમદાવાદના વાડજ જંકશન ફ્લાયઓવર બ્રિજ પર બ્રિજ નિર્માણને વેગ. વાડજ જંકશનથી ગાંધી આશ્રમ તરફના બ્રિજનું કામ 5 જુલાઈની રાત સુધી ગર્ડલ લોન્ચિંગ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક. અમદાવાદના દક્ષિણ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવાયા. ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 પર હુસેનાબાદ નજીક રોડને મોટું નુકસાન થવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. સોમનાથથી દ્વારકા જતા વાહન ચાલકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 151 અને 27 વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડ કપરાડામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો. ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હું છું આપની દોસ્ત કાનન. આપ સાંભળશો થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે, અને આજની થીમ છે તંતુવાદ્ય પરના હિન્દી ફિલ્મી ગીતો. શ્રોતા મિત્રો, સંગીતની દુનિયામાં વાદ્યોનું એક અનોખું મહત્વ છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્ર અનુસાર આપણા વાદ્યોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. મધુર ગણાય એવું વાદ્ય છે તંતુવાદ્ય, એટલે કે તારવાળા સંગીતના સાધનો. જ્યારે આ તાર પર આંગળીઓ કે મિજરા ફરે છે ત્યારે આપણું મન વાહ કહી ઉઠે છે. તો ચાલો આજે માણીશું હિન્દી ફિલ્મોના એવા સુપરહિટ ગીતો વિશે જેમાં તંતુવાદ્યોનો ઉપયોગ થયો હોય. સૌપ્રથમ વાત કરીશું તંતુવાદ્યોના રાજા સિતારની. પંડિત રવિશંકરજીની યાદ આવ્યા વગર ન રહે. જ્યારે ફિલ્મી ગીતોમાં સિતારના સૂર રેલાય છે ત્યારે વાતાવરણ શાસ્ત્રીય સંગીતના રંગે રંગાય છે. ફિલ્મ અનુરાધાનું આ ગીત, જેમાં પંડિત રવિશંકરના સંગીતે સિતારના સૂરને આ ગીતને નવી જ ઓળખ આપી છે. લતા મંગેશકરનો મધુર અવાજ અને શૈલેન્દ્રના શબ્દોમાં સાંભળીએ આ રચના.

આજના આ તંતુવાદ્યના વિશેષ કાર્યક્રમમાં આપણે હવે એક કૃતિ સાંભળીશું, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને સિતારના તારનો અદ્ભુત સંગમ જોવા મળે છે. ફિલ્મ કોહિનૂરનું ગીત મધુબન મે રાધિકા નાચે રે. આ ગીતમાં સંગીત નિર્દેશક નૌશાદની શાસ્ત્રીય રાગ હમીર પરની પકડ છે. ગીતના મુકડાથી લઈને અંતરા સુધી સિતાર વાગે છે. દિલીપ કુમારે આ ગીતમાં સિતારવાદનમાં ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાન પાસે વિશેષ તાલીમ લીધી હતી. શ્રોતા મિત્રો, માણીશું મોહમ્મદ રફીના સ્વરમાં સિતારના તાનની રમઝટ સાથેનું આ શાસ્ત્રીય નજરાણું.

શ્રોતા મિત્રો, સિતારના, તારની અને તબલાની રમઝટ માણ્યા પછી હવેનું જે ગીત આવી રહ્યું છે તેની ખાસિયત એ છે કે તેના સંગીતનું સર્જન ભારતીય શાસ્ત્રીય સંગીતના બે

એ દિગ્ગજ કલાકારો પંડિત શિવકુમાર શર્મા અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, જેઓ સંગીત જગતમાં શિવહરિ નામે ઓળખાય છે, તેમના દ્વારા કરવામાં આવ્યું છે. કિશોર કુમાર અને લતા મંગેશકરના મધુર અવાજમાં અને જાવેદ અખ્તરના શબ્દો આ ગીતની શરૂઆતમાં અને અંતમાં વાયોલિન, સમગ્ર ગીતમાં લય જાળવી રાખવા ગિટાર અને પંડિત શિવકુમાર શર્માનું સંતૂર.

વાયોલિન એ મહત્વનું એક તંતુવાદ્ય છે. વાયોલિનમાં જમણા હાથમાં ગજ પકડીને તાર ઉપર ઘસવામાં આવે છે. હિન્દુસ્તાની સંગીતમાં, ફિલ્મ ગીતોમાં, યું હસરતો કે દાગના આ ગીતમાં કરુણ રસ ઉત્પન્ન કરવા વાયોલિન વપરાયું છે. માણીશું ફિલ્મ અદાલતનું આ ગીત. સ્વર છે લતા મંગેશકર અને સંગીત આપ્યું છે મદન મોહન અને શબ્દ છે રાજેન્દ્ર કૃષ્ણના.

આપ સાંભળી રહ્યા છો થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે. હવે આ ગીતના કાર્યક્રમનું અંતિમ પ્રસ્તુતિમાં માણીશું ફિલ્મ માસૂમ, જેમાં ગિટાર અને સારંગીના તંતુવાદ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંગીત આપ્યું છે આરડી બર્મન, ગુલઝારના શબ્દો અને ગાયિકા આરતી મુખર્જીના. સાંભળીશું સ્વરમાં સાંભળીશું ગિટાર અને સારંગીના તંતુવાદ્યથી સર્જાયેલું આ ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ આ ગીત સાથે જ દિલસી થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હવે પછી બરાબર 12:30 સાંભળીશો જૂના હિન્દી ફિલ્મો તરન્નુમ કાર્યક્રમ. તરન્નુમ કાર્યક્રમમાં આજે વાત કરીશું સ્વામી વિવેકાનંદ વિશે અને સાંભળતા રહીશું હિન્દી ફિલ્મી ગીતો. શ્રોતા મિત્રો, સ્વામી વિવેકાનંદ એ આધુનિક ભારતના સૌથી પ્રેરણાદાયી આધ્યાત્મિક ગુરુ, તત્વજ્ઞાની અને રાષ્ટ્રવાદી સંત હતા. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. તેમના વેદાંત અને યોગના પ્રસારથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ તેમણે રોશન કર્યું છે. આગળ વાત ચલાવતા રહીશું, અત્યારે સાંભળીશું એક ગીત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ પરખનું આ ગીત. સંગીત સલીલ ચૌધરી, શબ્દ છે શૈલેન્દ્ર અને ગાયિકા હતા લતા મંગેશકર. આગળ વાત કરીશું સ્વામી વિવેકાનંદ વિશે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863

ના રોજ કલકત્તાના એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટના વકીલ હતા અને માતા ભુવનેશ્વરી દેવી અત્યંત ધાર્મિક અને સંસ્કારી મહિલા હતા. સમય થયો છે એક ગીતનું, જે છે ફિલ્મ બાઝીનું. શબ્દ છે સાહિર લુધિયાનવી, ગાયિકા ગીતા દત્ત અને સંગીત આપ્યું છે SD બર્મને.

સ્વામી વિવેકાનંદના બાળપણ વિશે વાત કરીએ. તેઓ બાળપણથી જ નરેન્દ્રનાથ અત્યંત તેજસ્વી, નીડર અને જિજ્ઞાસુ હતા. તેમને સંગીત, કુસ્તી અને ધ્યાનમાં વિશેષ રસ હતો. આધ્યાત્મિક માર્ગમાં કોલેજના અભ્યાસ દરમિયાન તેઓ મહાન સંત શ્રી રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. હવે સાંભળીશું ફિલ્મ ચિત્રલેખાનું એક અતિ સુંદર ગીત. સાહિલ લુધિયાનવીના શબ્દો છે અને રોશને તેને સંગીતથી મઢ્યું છે, અને લતા મંગેશકરના અવાજમાં પ્રસ્તુત છે રાગ કામોદ પર આધારિત આ કૃતિ.

સ્વામી વિવેકાનંદના એક રોચક પ્રસંગ વિશે વાત કરીએ. તેઓ વાંચન પ્રેમી હતા. જે દિવસોમાં તેઓ શિકાગોમાં હતા ત્યારે તેઓ અવારનવાર ત્યાંની લાઇબ્રેરીમાં જતા હતા. એક દિવસ ગ્રંથપાલે સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે તમે પુસ્તકો વાંચતા નથી, એ કેમ લઈ જાઓ છો? ત્યારે સ્વામીજીએ કહ્યું, તેઓ આખું પુસ્તક વાંચ્યા પછી જ પરત કરે છે. લાઇબ્રેરિયનને વિશ્વાસ ન થયો. તેમણે કહ્યું, હું તમારી પરીક્ષા કરીશ. સ્વામીજી તરત જ પરીક્ષા આપવા તૈયાર થઈ ગયા. લાઇબ્રેરિયનને પછી પુસ્તકનું એક પ્રકરણ ખોલીને સ્વામીજીએ પૂછ્યું, આ પ્રકરણમાં શું લખ્યું છે? પુસ્તક જોયા વિના સ્વામીજીએ આખું પ્રકરણ કહી બતાવ્યું અને લાઇબ્રેરિયન દંગ રહી ગયા. ફરી પાછા ગીતો ઉપર આવીશું. હવે માણીશું ફિલ્મ સીમાનું એક લોકપ્રિય ગીત, જેના ગીતકાર છે શૈલેન્દ્ર.

1893માં અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના સંબોધન અમેરિકાના ભાઈઓ અને બહેનોએ સમગ્ર વિશ્વમાં ભારતની આધ્યાત્મિક મહાનતાનો ડંકો વગાડ્યો હતો. 1897માં તેમણે પોતાના ગુરુના વિચારોને આગળ વધારવા અને માનવતાની સેવા કરવા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. સમય થયો છે એક ગીતનો, જે છે ફિલ્મ ચંદ્રકાંતા. ગાયક છે મોહમ્મદ રફી, સંગીત છે એન દત્તાનું અને શબ્દ છે સાહિર લુધિયાનવીના. સાંભળીશું રાગ ભીમ પલાસી પર આધારિત આ રચના.

આપણા યુવા પ્રેરણાદાયી અને મહાન સંત સ્વામી વિવેકાનંદજીને તેમની પૂર્ણતિથિ પર ભાવપૂર્વક વંદન. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ અમૃત વચનને જીવનમાં ઉતારીને આપણે દેશ અને સમાજના વિકાસમાં યોગદાન આપીશું. આપ સાંભળી રહ્યા છો તરન્નુમ કાર્યક્રમ. આ તરન્નુમ કાર્યક્રમની અંતિમ ગીત સાંભળીશું, ફિલ્મ જબ જબ ફૂલ ખીલે. સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજી, ગાયક મોહમ્મદ રફી અને શબ્દો છે આનંદ બક્ષીના.

0: તરફથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે થોડી ક્ષણોમાં અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને સુધારેલી ઉડાન યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરુવિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કિકો ફુજીમોરીની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું અમદાવાદમાં આગમન. તેમણે જણાવ્યું, સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાત અને ભારતનું આ એક ખૂબ જ પ્રશંસનીય અને ઐતિહાસિક પગલું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત તેના $1 ટ્રિલિયન નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક નિકાસના લગભગ 15% રેકોર્ડ કરી ચૂક્યું છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર આજથી અમલમાં આવ્યો. આ કરાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અગ્નિશમન વિભાગ સલામતીના ધોરણો ચકાસવા માટે નિયમિતપણે સ્થાપનાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્પેન અને ફ્રાન્સના કેટલાક ભાગોમાં રેકોર્ડ ગરમીને કારણે અસંખ્ય જંગલોમાં આગ લાગી છે, જેના કારણે દક્ષિણ યુરોપમાં દુષ્કાળની સ્થિતિ વધુ ખરાબ થઈ 10,000 લોકોનું સ્થળાંતર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 3 દિવસમાં 25,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં વરસાદનું રેલ એલર્ટ. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે ગાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. વિશ્વના અનેક દેશોના નેતાઓ તહેરાન પહોંચી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના શાહપુર, કાંઠા અને વેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: પ્રસ્તુત છે આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 12:05 અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ. ત્યારબાદ 1 સુરીલા સફર. બરાબર 2 ત્રિવેણી કાર્યક્રમ. 2:35 ગુજરાતી સુગમ ગીતો. મન ચાહે ગીત કાર્યક્રમ અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે બરાબર 3:00. ત્યારબાદ 3:30 નાટ્ય તરંગ ડ્રામા પ્રસારિત કરીશું અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

બરાબર 4 વાગે પિટારામાં ગીતો ભરી કહાની, બરાબર 5 વાગે સાંજની સભામાં ફરી હાજર થઈશું આપની સમક્ષ સરગમ કાર્યક્રમ લઈને, સુરીલી સાંજ ગુજરાતી ફિલ્મી અથવા તો ગેરફિલ્મી ગીતો લઈને આવીશું બરાબર 5 વાગે 30 મિનિટે, 6 વાગે સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ, વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ કાર્યક્રમ મુંબઈ તરફથી રજૂ કરીશું બરાબર 7 વાગે. આઠ વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી હવામહેલ ચિત્રલોક 8 વાગે 15 મિનિટે, આપકે લીએ બરાબર 9 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે, 9 વાગે 30 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, છાયા ગીતનો સમય રહેશે બરાબર 10 વાગે અને 10 વાગે 30 મિનિટે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ ઢલતી જાય રાત. આ હતા અમારા દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.

0: આજે તો પાર્ટી જોઈએ. પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ.
0: પિઝા પાર્ટી. યે. ચાલ તારું કાર્ડ અને પિન આપ.
2: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
0: બાય ગર્લ્સ. ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
2: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
3: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
4: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: आशा भोसले की आवाज फिल्म का नाम भक्त प्रहलाद, गीतकार पंडित भरत व्यास और संगीत दिया है बी एन बाली ने।

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે

0: 12 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
1: મહતો
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ સુરીલા સફર.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો.

0: ને કોલંબિયા એ ગાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. હવે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું. આ પ્રોજેક્ટ કુલ 480 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. 23,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો નવો ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક 20 લાખ મુસાફરોની અવરજવર માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ એવું આ ટર્મિનલ રાજસ્થાનના શાહી વારસાની ડિઝાઇન સાથે તૈયાર કરાયું છે. જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદઘાટનથી આ વિસ્તારમાં પર્યટન, વેપાર અને રોજગાર સર્જનને નોંધપાત્ર પ્રોત્સાહન અપાશે. પ્રાદેશિક જોડાણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહિત કરતી ઉડાન યોજના પણ શ્રી મોદીએ જોધપુરમાં શરૂ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાંભળી અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે સીજી સેમીના સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે. ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ પ્લાન્ટમાં હાલ 300થી વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બિલીમોરાને જોડતો પ્રથમ ઓપરેશનલ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસી સે સુરત કા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસી સે અમદાવાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે, ફિર અમદાવાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મે અમદાવાદ સે મુંબઈ. ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન, ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ. બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મે કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
0: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રિ ઉત્સવ પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને સ્વામી વિવેકાનંદને એક મહાન દેશભક્ત અને દાર્શનિક ગણાવ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે સ્વામી વિવેકાનંદના આદર્શો દરેકને સમર્પણ સાથે સેવા કરવા, ચારિત્ર્યના ઉચ્ચતમ ધોરણો જાળવવા અને રાષ્ટ્ર નિર્માણમાં અડગ રહેવા માટે પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન અજોડ છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જ્ઞાન અને પ્રેરણાદાયી વિચારો લાખો યુવાનોને માર્ગદર્શન આપતા રહેશે અને તેમના આધ્યાત્મિક ઉપદેશો વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં દેશને નવી દિશા પ્રદાન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ UAPA હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા અને અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી, આતંકવાદીઓની ભરતી, શસ્ત્રોનો પુરવઠો અને હુમલાઓનું આયોજન સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ આ તમામને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિતની એજન્સીઓને તેમના નાણાકીય ભંડોળને અટકાવવાની, શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાદવાની અને તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળશે. UAPA સુધારાએ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓની સત્તાઓનો વિસ્તાર કરીને ભારતના આતંકવાદ વિરોધી કાનૂની માળખાને મજબૂત બનાવ્યું છે. તેને 14 ઓગસ્ટ 2019ના રોજ સૂચિત કરવામાં આવ્યું હતું. સુધારામાં કેન્દ્ર સરકારને કાયદા હેઠળ ફક્ત

0: સંગઠનોની જ નહીં પરંતુ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાની સત્તા અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે તેના સભ્યોની બેઠક બોલાવી છે, જેમાં ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની ગણતરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT તારણો સહિત અનેક મહત્વપૂર્ણ વહીવટી અને નાણાકીય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. 28 જૂન 2026 રોજ જારી કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષની મંજૂરીથી ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. કાર્યસૂચિમાં મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા દ્વારા સુપરત કરાયેલા રાજીનામા પત્રોની વિચારણાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રામ મંદિરના ભાવિ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓ પર વધુ ચર્ચા કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ સહકાર સે સમૃદ્ધિના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને ભારતના વિકાસ અને આત્મનિર્ભરતામાં સહકારી ચળવળોના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી શાહે કહ્યું કે સહકારી સંસ્થાઓ ભારતની સંસ્કૃતિ, સામૂહિક શક્તિ અને આત્મનિર્ભરતાનો પાયો છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે નવી ગતિ મેળવી છે અને નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને સલામત અને અનુમાનિત રોકાણ વાતાવરણ સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર રોકાણકારોના રોકાણોનું રક્ષણ કરવામાં મજબૂત છે, જ્યારે કાયદેસર જાહેર નીતિ ઉદ્દેશ્યો અનુસાર સાર્વભૌમ નીતિ સ્વતંત્રતા જાળવવા માટે પૂરતો સરળ પણ છે. BIA આંતરરાષ્ટ્રીય રોકાણ કાયદાના આધુનિક સિદ્ધાંતો અને વિકસિત ન્યાયશાસ્ત્રને પણ પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે BIA સરહદ પાર રોકાણ પ્રવૃત્તિમાં વધારો કરશે અને ભારત અને ઇઝરાયેલ વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તેવી સંભાવના છે. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે 32મા રાઉન્ડની અંતિમ મેચમાં ઘાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. કોલંબિયા હવે 16મા રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. અગાઉ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કાર્બોવર્ડેને 3-2 હરાવીને ઇજિપ્ત સામે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. લિયોનેલ મેસીએ 29મી મિનિટે આર્જેન્ટિનાને લીડ અપાવતા ટુર્નામેન્ટનો પોતાનો 7મો અને વિશ્વકપમાં તેના કારકિર્દીનો 20મો ગોલ કર્યો. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. આ માટે વ્યાપક સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. તહેરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાતે ઈરાની નેતાઓ, લશ્કરી કમાન્ડરો અને વિદેશી મહાનુભાવોએ ખામેનીને શ્રદ્ધાંજલિ આપી. ભારતનું પ્રતિનિધિત્વ બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનેન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ કર્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં માર્ગેરિતાએ કહ્યું કે તેમણે ભારત સરકાર અને લોકો વતી સંવેદના વ્યક્ત કરી છે. ખામેનીનું 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલી અને અમેરિકાના હવાઈ હુમલામાં નિધન થયું હતું. અંતિમ સંસ્કારની વિધિ 9 જુલાઈએ મશહદમાં તેમના દફનવિધિ સાથે સમાપ્ત થશે. ત્યારબાદ 40 દિવસનો જાહેર શોક રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો અને કોલંબિયા ગાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. હવે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે અમારા મુંબઈ કેન્દ્ર પરથી શેષ કાર્યક્રમ સુરીલા સફર.

શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે થોડીક ક્ષણોમાં, એટલે કે 2:15 દોપહર સમાચાર અને 2:30 પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને વેગ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદઘાટન કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેકનોલોજી ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. એકવાર સંપૂર્ણ રીતે વિકસિત થયા પછી આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. તે મેમરી અને સ્ટોરેજ નિવારણની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવામાં પણ મદદ કરશે. સાંભળી અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત

0: લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે. ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ પ્લાન્ટમાં હાલ 300 વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000 વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029 અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ આજે અમદાવાદમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બિલીમોરાને જોડતો પ્રથમ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસ સે સુરત કા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસ સે અમદાવાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે, ફિર અમદાવાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મે અમદાવાદ સે મુંબઈ. ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન, ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ. બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મે કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
1: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. હવે ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધીને 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદી કિંમત આજથી અમલમાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદી કિંમતથી ડુંગળીના ખેડૂતો માટે વધુ સારું વળતર મળશે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે માળિયાહાટીનામાં 14 ઇંચ, ડાંગના વગઈ અને સુબીરમાં તથા સુરતના અંબિકામાં 13-13 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 2-3 દિવસમાં થયેલી મેઘમહેરથી રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ 13% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનના પણ અહેવાલ મળ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ભારે વરસાદને પગલે સિલુડી ગામમાં બેટમાં ફેરવાયું. ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભાવનગરમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં બાળક સહિત 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. તો તાપી જિલ્લાના ડોલવણથી પદમ ડુંગરી રાજ્ય ધોરીમાર્ગને સાથે જોડતો એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેનાથી 4-5 ગામના લોકોને હાલાકી પડી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં સહેલાણીઓને પણ નદી, નાળા, ધોધ જેવા સ્થળે જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર તંત્રે પ્રતિબંધ ફરમાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસ પડી રહેલા વરસાદને કારણે રાજ્યના વિવિધ જળાશયોના જળસ્તર વધ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 64% જેટલો ભરાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 2 ડેમ સુરેન્દ્રનગરના ધોળીધજા અને મહીસાગરના કડાણા ડેમને હાઈ એલર્ટ પર મુકાયા છે, જ્યારે 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ હેઠળ રખાયા છે. 10 ડેમ એવા છે જે 70%થી વધુ ભરાયા છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની 10 ટીમ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની 25 ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 એનડીઆરએફ અને 8 એસડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે 1 જૂનથી આજ દિન સુધી નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. ભારે પવન અને વરસાદને કારણે 2,174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેમાંથી 2,087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે અને 87 ગામોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રીત અને સંગીતના આ મધુર સથવારે આજે આપણે ભારતના કાર્યકારી વડાપ્રધાન, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને ભારત રત્નથી સન્માનિત શ્રી ગુરજાલીલાલ નંદાને યાદ કરીએ, જેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવામાં અર્પણ કર્યું છે. તેવા નંદાજીના સેવાભાવ અને દેશભક્તિને પ્રણામ કરી ચાલો આપણે આજનો કાર્યક્રમ સુગમ સંગીત ગુજરાતી ગીતોનો કાર્યક્રમ શરૂ કરીએ. સૌ પ્રથમ ગીત માણીશું જેને સ્વર આપ્યો છે મનહર ઉદાસે.
1: આજની મહેફિલની શરૂઆત જનાબ સૈફ પાલનપુરી સાહેબની નઝમથી કરું છું. મોજા જેમ ઉછળતી ને પવનની જેમ લહેરાતી યુવતીને જરૂખામાં જોઈ એની સુંદરતાનું વર્ણન, અને વર્ષો પછી એ યુવતી વિનાના જરૂખાને જોઈ અનુભવાતી સ્થિતિનું વર્ણન શાયરે આબેહૂબ કર્યું છે. આપની સમક્ષ રજૂ કરું છું જરૂખો.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: श्री गुलजारीलाल नंदा नो जन्म पंजाब ना सियालकोट में थयो हतो। તેમણે લાહોર, આગ્રા અને અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં શ્રમ સંબંધી સમસ્યાઓ પણ એક શોધના રૂપમાં તેમણે કાર્ય કર્યું હતું. તેઓ નેશનલ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક બન્યા હતા. આ જ વર્ષે તેઓ અસહયોગ અને આંદોલનમાં પણ સામેલ થયા હતા. બોમ્બે વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા અને બોમ્બે સરકારના સંસદીય સચિવ

રહ્યા અને પાછળથી બોમ્બે સરકારના શ્રમ મંત્રી રૂપે તેમણે રાજ્ય વિધાનસભામાં સફળતાપૂર્વક શ્રમ વિવાદ વિધેયક રજૂ કર્યું. ગુલઝારીલાલ નંદા વિશે વધુ આગળ માહિતી મેળવશું, પણ એ પહેલાં એક સાંભળશું ગીત. ગીતના શબ્દો છે આવે આવે ને જાય મેહુલિયો, જેના સ્વર આપ્યો છે સુધા લાખિયા અને ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

ગુલઝારીલાલ નંદા અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન સાથે લાંબો સમય સુધી જોડાયેલા હતા. ગુજરાતના સાબરકાંઠા મસ્ત વિસ્તારમાંથી તેઓ લોકસભાની ચૂંટણીમાં પણ વિજયી બન્યા હતા. તેઓ આજીવન અપરિગ્રહી અને સાદગીપૂર્ણ જીવન જીવનારા આદર્શવાદી નેતા હતા. ભારત સરકારે તેમના દેશ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને ધ્યાનમાં રાખીને 1997માં તેમને ભારત રત્ન માટે નવાજ્યા પણ હતા. આ સાથે જ ભારતના પૂર્વ કાર્યકારી વડાપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાને જીવન અને અમૂલ્ય યોગદાનના આપના સૌના વંદન. સાંભળીશું હવે પછીનું ગીત. સ્વર આપ્યો છે મોહમ્મદ રફી, સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાય અને શબ્દ છે અવિનાશ વ્યાસના.

0: શ્રી ગુલઝરીલાલ નંદા ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના કાર્યો અને વિચારોના રૂપમાં તેઓ હંમેશા આપણા દેશના ઇતિહાસમાં જીવંત રહેશે. આ સાથે જ આજના કાર્યક્રમનો સમય સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા હતા કેટલાક ગુજરાતી સુગમ ગીતો. હવે સમય થયો છે એટલે કે બરાબર 3 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું કાર્યક્રમ મન ચાહે ગીત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.
1: પ્રસ્તુત છે ફરમાઇશી ફિલ્મી ગાનું કા કાર્યક્રમ મન ચાહે ગીત.
2: મન ચાહે ગીત.
1: મન ચાહે ગીત.
2: મન ચાહે ગીત.
1: મનચાહી ગીત કાર્યક્રમ મેં લેકર હાજર હું આપકી દોસ્ત મંદાકિની જોશી. આપ સભી કો મેરા પ્યાર ભરા નમસ્કાર.
2: કાર્યક્રમ શરૂ કરને સે પહેલે કુછ જરૂરી બાતેં.
3: એક વ્યક્તિ યા પરિવાર કી ચિઠ્ઠિયાં એક મહિને મેં એક બાર હી શામિલ કી જાયેંગી.
2: એક ચિઠ્ઠી મેં કેવલ અપને પરિવાર કે નામ લિખે, दूसरे शहर के दूसरे व्यक्तियों के अपने दोस्तों के नाम नहीं लिखे, इन्हें शामिल नहीं किया जाएगा.
3: हम अपने हर श्रोता की चिट्ठियों को शामिल करने की पूरी कोशिश करेंगे, पर इसमें समय लग सकता है. कृपया धैर्य बनाए रखें.
4: और हाँ, हस्तलिखित चिट्ठियों को प्राथमिकता दी जाएगी. कृपया सील ठप्पे वाले और छपे हुए पोस्टकार्ड ना भेजें.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે સાંજના 5 વાગ્યાનો. આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની એટલે કે 4 જુલાઈ 2026ને શનિવારની આસાંધ્ય પ્રસારણ સભામાં હું આપનો રેડિયો સાથી કંદર્પ હાર્દિક સ્વાગત કરું છું. શ્રોતા મિત્રો, આપને જણાવીએ કે થોડી જ વારમાં રજૂ કરીશું કાર્યક્રમ સરગમ, ત્યારબાદ 5:30 રજૂ કરીશું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, અને 6-7 દરમિયાન જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ સાંભળશો.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સરગમ. કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ કુમાર સાનુ અને અલકા યજ્ઞિકના યુગલ સ્વરોમાં, ફિલ્મ સાજનનું, જેમાં સંગીત છે નદીમ શ્રવણનું અને શબ્દો છે સમીરના.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ફિલ્મ દિલ હૈ કી માનતા નહીનું આ ગીત અનુરાધા પૌડવાલ અને કુમાર સાનુના યુગલ સ્વરોમાં, જેમાં સંગીત છે નદીમ શ્રવણનું અને શબ્દો છે ફૈઝ અનવરના.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝની સાથે. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કુમાર સાનુના સ્વરમાં આશિકી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે નદીમ શ્રવણનું અને શબ્દો છે મદન પાલના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં આંદોલન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું નદીમ શ્રવણનું અને શબ્દો હતા સમીરના. સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ અને અંતમાં હવે આપને સંભળાવીએ અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના યુગલ સ્વરોમાં દિલ હૈ તુમ્હારા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે નદીમ શ્રવણનું અને શબ્દો છે સમીરના.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે સાંજના 5:30. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરીલી સાંજ અંતર્ગત કેટલાક ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમનો પ્રારંભ કરીશું સુંદરમની આ રચના સાથે, જેમાં સ્વર છે વિભા દેસાઈ અને સાથીઓનો.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના સ્વરમાં ભગવતી કુમાર શર્માની આ રચના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભગવતી કુમાર શર્માની આ શબ્દ રચના વિભા દેસાઈના સ્વરમાં. સુરીલી સાંજ કાર્યક્રમના હવે પછીના ગીતો આપ સાંભળશો એક નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: વિજ્ઞાપન વિરામ બાદ સુરીલી સાંજ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને આપને સંભળાવીએ અમી કોટેચાના સ્વરમાં તુષાર શુક્લની આ શબ્દ રચના.

સુરીલી સાંજ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ અનિલ જોશીની આ શબ્દ રચના હેમા અને આશિત દેસાઈના યુગલ સ્વરોમાં.

કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ નિશા ઉપાધ્યાય, કમાલ ત્રિવેદી અને હિતેશ પટેલના સ્વરમાં તુષાર શુક્લની આ શબ્દરચના.

સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે સાંજના 6 વાગ્યાનો. રજૂ કરીએ છીએ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સર્વે શ્રોતાઓનું જૂના સદાવાર હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ સુરીલા સફરમાં હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, આજે સાંજનો માહોલ કંઈક અલગ જ છે. જ્યાં આકાશમાં વાદળોનો મેળો જામ્યો છે અને એક બાજુ ઠંડો પવન એ આપણા મનને સ્પર્શી રહ્યો છે અને સાથે સાથે વરસાદની દરેક બૂંદો પણ જાણે કોઈ મધુર સુર લઈને ધરતી પર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને મિત્રો, જ્યારે વરસાદ આ ધરતી પર પડે છે ને, ત્યારે એ માત્ર ધરાને જ નથી ભીંજવતો, પરંતુ તે આપણા તન, મન અને દિલને ભીંજવી જાય છે. તો ચાલો સુરીલા સફર કાર્યક્રમમાં આજે આપને સંભળાવીએ એવા કેટલાક સદાબહાર ગીતો જેમાં મન ભીંજાય છે અને દિલમાં ઝીલાય છે એક નવો અહેસાસ, પ્રેમનો, યાદોનો અને સંગીતના નવા સ્પર્શનો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં જુર્માના ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું આર ડી બર્મનનું અને શબ્દો હતા આનંદ બક્ષીના. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં ચુપકે ચુપકે ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે એસ ડી બર્મનનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

કેન્દ્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પરથી. અને આજે આ કાર્યક્રમમાં આપને સંભળાવી રહ્યા છીએ એવા સદાબહાર ગીતો જ્યાં મોહરી ઉઠે છે પ્રેમના નવા સ્પંદનો અને ગીતોની વર્ષામાં ભીંજાઈ જાય છે આ દિલ. તો ચાલો ગીતોની વર્ષામાં આપને ભીંજવીએ અને સંભળાવીએ લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં અભિનેત્રી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં હવે આપને સંભળાવીએ આયા સાવન ઝૂમકે ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં આપને સંભળાવીએ મેરા ગાંવ મેરા દેશ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમારના સ્વરમાં મંઝિલ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું આર ડી બર્મનનું અને શબ્દો હતા યોગેશના. સુરીલા સફર કાર્યક્રમના બાકીના ગીતો આપ સાંભળશો નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: વિજ્ઞાપન વિરામ બાદ સુરીલા સફર કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. શ્રોતા મિત્રો, આજે સુરીલા સફર કાર્યક્રમ સમર્પિત છે વરસાદની અનોખી પળોને, જ્યાં મોહરી ઉઠે છે પ્રેમના નવા સ્પંદનો અને ગીતોની વર્ષામાં ભીંજાઈ જાય છે આ દિલ. તો ચાલો કાર્યક્રમમાં આગળનું ગીત આપને સંભળાવીએ.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં રોટી કપડા ઓર મકાન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે મલિક વર્માના.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર અંતર્ગત કેટલાક વરસાદના ગીતો। તો ચાલો કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ કિશોર કુમાર અને આશા ભોસલેના યુગલ સ્વરોમાં નમક હલાલ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે બપ્પી લહેરીનું અને શબ્દો છે અંજાનના।
2: अरे अरे ना ना ना ना ना ना ना ना।

શ્રોતા મિત્રો, વર્ષા એ માત્ર ઋતુ જ નથી, એ તો લાગણીઓનો ઉત્સવ છે, જે ક્યારેક યાદો બનીને વરસે છે તો ક્યારેક પ્રેમ બનીને ભીંજવે છે, તો વળી ક્યારેક એ જીવન

ને નવી તાજગી પણ આપી જાય છે. આજે સુરીલા સફર કાર્યક્રમમાં આવા જ વરસાદી ગીતોમાં આપ સૌને ભીંજવ્યા અને વરસાદની સાથે જોડાયેલી તમારી કેટલીક મીઠી યાદોને પણ જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો આજના આ સુરીલા સફર કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું નવા સંગીત, નવા સુર અને નવી સફર સાથે. ત્યાં સુધી આજનો સુરીલા સફર કાર્યક્રમ સમાપ્ત કરવાની આપના રેડિયો સાથી કંદર્પને આપશો રજા. નમસ્કાર.

શ્રોતા મિત્રો, જયમાલા કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ અને થોડી જ ક્ષણોમાં બરાબર 7:10 સાંભળીએ ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ આપ સાંભળશો જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી, 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है.
0: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
1: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નીકલેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહી નહીં રુકને વાલે હૈ. આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ, યાને હર દિન 1.5 કરોડ સે જ્યાદા. મેરા પક્કા વિશ્વાસ હૈ કે આપ उसे बहुत जल्द हासिल करके रहेंगे.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026ના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. તેમણે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર ઇજનેરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. તેમણે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને મેટ્રો સ્ટેશન કેવી રીતે એક સ્થળે કાર્યરત થશે તે અંગે પણ માહિતી આપી.
2: मेट्रो रेलवे का और हाई स्पीड का, ये 3 स्टेशन एक जगह स्थापित हो रहे हैं. इन तीनों का इंटीग्रेशन करना बहुत जरूरी एक मिशन लिया था हाथ में. मेट्रो से उतर के सीधे आने पे फर्स्ट फ्लोर अगर आते हैं तो भारतीय रेल के स्टेशन पे, सेकंड फ्लोर पे जाते हैं तो बुलेट के स्टेशन, बुलेट से उतर के सीधा लिफ्ट से या एस्केलेटर से भारतीय रेल के स्टेशन पे भी आ जाते हैं और ग्राउंड फ्लोर तक आए तो मेट्रो के स्टेशन.
0: ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ રાજ્યમાં 6 સેમીકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. આ તમામ 6 પ્રોજેક્ટમાં અંદાજે 1,24,000 કરોડનું રોકાણ કરાયું છે, જેના થકી રાજ્યમાં આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં હાલ માઇક્રોન ટેકનોલોજી અને કેન્સ સેમિકોનના સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે. આજે સાણંદમાં વધુ એક પ્લાન્ટનું પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન.

0: કર્યું છે. ગુજરાત પોલીસે માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કામગીરીમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરુષોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. રાજ્યમાં ગુમ થયેલા લોકોને શોધવા પોલીસે 7 મે થી 5 જૂન દરમિયાન વિશેષ ઝુંબેશ અંતર્ગત ઓપરેશન મિલાપ હાથ ધર્યું હતું, જેમાં કુલ 1478 લોકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી. તેની સફળતા બાદ આ વિશેષ ઝુંબેશ વધુ 10 દિવસ ચલાવવામાં આવી હતી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા કુલ 134 બેંક ખાતાઓ મારફતે 21 કરોડ 37 લાખથી વધુના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા. આ ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ 272 ફરિયાદો નોંધાઈ છે. આરોપીઓ ફ્રોડની રકમ બેંક ખાતાઓમાં જમા કરાવી ચેક અને એટીએમ મારફતે ઉપાડી અન્યત્ર ખસેડી દેતા હતા. પોલીસ આરોપીને ઝડપી અદાલતમાં રજૂ કરતા 18 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આણંદની ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખાતે આયોજિત સહકાર સપ્તાહની ઉજવણીમાં જણાવ્યું કે સહકારી મૂલ્યો અને સહકારી મંડળીઓનો સર્વાંગી વિકાસ એ જ દેશના વાસ્તવિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
1: હવે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટી નવા સ્વરૂપે દેશ અને દુનિયા સામે આવ્યું છે. અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો તૈયાર કરવાનું કામ એ અહીંયા આ કેમ્પસની અંદર થઈ રહ્યું છે. આવનારું સશક્ત ભારત તૈયાર કરવા માટે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની ભૂમિકા પૂરા દેશ અને વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે.
0: ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ વધુ સરળ અને ઝડપી બને તે માટે વેરાવળ શહેર અને ગ્રામ્ય તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા ખાતે જમીન દફતર નિરીક્ષક વર્ગ 2ની 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવતા વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. રાજ્યમાં અત્યાર સુધી પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ભારે વરસાદ અને પવનને કારણે એક છાપરું ધરાશાયી થયું હતું, જેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું જ્યારે તેમની પત્નીને ઇજાઓ થઈ હતી. ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. 2174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો, જેમાંથી 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે. અતિભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં બંધ થયેલા 42 રસ્તા પૈકી 39 રસ્તાઓ પુનઃ ખુલ્લા મુકાયા છે. ભારે વરસાદની શક્યતાને પગલે રાજ્યના તમામ બંદરોએ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે 700થી વધુ બોટોને સુરક્ષિત રીતે કિનારે લાંગડી દેવામાં આવી છે. દરમિયાન રાજ્યના 105 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન ભારે પવનની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
2: 4 से लेकर 10 जुलाई तक इसमें अगले 4 दिन गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है, सूरत, नर्मदा, दांग के लिए दिया गया है. और वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में अरावली, दाहोद, महीसागर. येलो वार्निंग दिया गया है साबरकांठा, अनंत के लिए दिया गया है. इसके साथ थंडरस्टॉर्म वार्निंग भी है और बिजली गिरने का भी संभावना है.
0: પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતના 3 ઓવરમાં વિના વિકેટે 21 રન થયા છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ભારત માટે 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીએ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સૌથી યુવા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. વૈભવે 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને સચિન તેંડુલકરના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડી નાખ્યો, જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રવેશ કર્યો હતો.

0: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામે શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાઈ ગયો, જેમાં 33 જેટલી કંપનીઓ અને 1872 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા, જે પૈકી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ. મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિરામિક કંપનીમાં ભયંકર આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. મોરબી ફાયર વિભાગની 4 ટીમો ઉપરાંત રાજકોટથી 2 ફાયરની ટીમો અને વાંકાનેરથી 1 ટીમ પણ રફાળેશ્વર પહોંચી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. દેશના 3જા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप.
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप.
4: आइए अब सुनते हैं विशेष जयमाला कार्यक्रम का शेष भाग, जिसे प्रस्तुत कर रहे हैं मोहम्मद अजीज.
5: उनके हजारों बेशुमार लाजवाब गानों में से एक गाना मैंने चुना है. मैं उम्मीद करता हूँ, देखिए जी, कि ये बिल्कुल थोड़ा अनकॉमन गाना है. जानबूझकर मैंने ये रखा है ताकि अगर आप भूल गए तो आपको ये याद दिला दूँ. ये बहुत खूबसूरत गीत है फिल्म बहारों की मंजिल का, ये दामन अपना छूटेगा.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થવા જઈ રહ્યો છે 7:50. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થવા જઈ રહ્યો છે 7:50. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા 1 દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનો આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है.
0: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
1: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નીકલેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહી નહીં રુકને વાલે હૈ. આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ, યાને હર દિન 1.5 કરોડ સે જ્યાદા. મેરા પક્કા વિશ્વાસ હૈ કે આપ उसे बहुत जल्द हासिल करके रहेंगे.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026 સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત હશે. સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, પરિવહન અને રોજગાર સર્જનને મોટો વેગ આપતા 1,05,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમણે બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે દેશનું સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ઉપરાંત શ્રી મોદીએ જોધપુરથી સુધારેલી ઉડાન યોજના પણ શરૂ કરી. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત થવાથી નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં હવાઈ જોડાણ વધુ મજબૂત બનશે.
1: आज राजस्थान में विकास के कई और भी कीर्तिमान स्थापित हो रहे हैं. आज ही जोधपुर में नए एयरपोर्ट टर्मिनल का उद्घाटन किया गया है और मैं सोशल मीडिया में देख रहा था कि नए टर्मिनल का आर्किटेक्चर, इंटीरियर ये सोशल मीडिया में छाया हुआ है. चारों तरफ राजस्थान ही राजस्थान दिख रहा है. साथियों, ये मारवाड़ में पर्यटन, व्यापार और रोजगार को नई गति देगा.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષે 21મી સદીની સૌથી મોટી ઉર્જા કટોકટી ઉભી કરી હતી, પરંતુ ભારતે સમયસરના નિર્ણયો, અસરકારક રાજદ્વારી સંબંધો અને રાષ્ટ્રીય સંસાધનોના કુશળ વ્યવસ્થાપન દ્વારા આ પડકાર પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોલો સુબિયાન્તોના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6-8 જુલાઈ તારીખ

દરમિયાન ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી શ્રી મોદી આ ચોથી ઇન્ડોનેશિયાની મુલાકાત કરશે અને મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત થયા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહયોગના મુખ્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ભારપૂર્વક જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત ભારતની પ્રાદેશિક કનેક્ટિવિટીના પ્રવાસમાં એક નવો અધ્યાય અંકિત કરશે. સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રી નાયડુએ જણાવ્યું કે આ યોજના બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં જોડાણને વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ 100થી વધુ નવા વિમાન મથકો અને 200 હેલીપેડનો વિકાસ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 686 કરોડ રૂપિયાની સરખામણીએ આ લગભગ 57 ગણો વધારો દર્શાવે છે અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ પ્લેટફોર્મ્સમાં વૈશ્વિક સ્તરે વધી રહેલા વિશ્વાસને રેખાંકિત કરે છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન પણ 1,78,000 કરોડ રૂપિયાથી વધુની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે, જે વર્ષ 2014-15ના સ્તર કરતાં લગભગ 3 ગણું છે. સરકારે ભાવ સ્થિરતા ભંડોળ માટે ડુંગળીના સરકારી ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. આ વધારા સાથે ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધારીને 2,125 રૂપિયા કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે ડુંગળીના આ સુધારેલા ખરીદભાવ આજથી જ અમલી બનશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતો અને તેમના પાકના વધુ સારા વળતર મળશે અને સાથે જ બફર સ્ટોક ઊભો કરવાના સરકારી પ્રયાસોને વેગ મળશે. સંસદનું ચોમાસું સત્ર આગામી 20 જુલાઈથી 13 ઓગસ્ટ દરમિયાન ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા, વિચાર વિમર્શ અને નિર્ણયો લેવા પર કેન્દ્રિત રહેશે. જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજથી 29મી રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ 2 દિવસીય પરિષદનું આયોજન વહીવટી સુધારા અને જાહેર લોક ફરિયાદ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તેમજ રાજસ્થાન સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા 1 દાયકામાં ટેકનોલોજી આધારિત અનેક નવીનતાઓ રજૂ કરી છે. પુરુષોની ક્રિકેટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલો પ્રમાણે ભારતે 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 116 રન કર્યા છે. વૈભવ સૂર્યવંશીએ 10 બોલમાં 14 રને અને અભિષેક શર્મા 24 બોલમાં 43 રન બનાવી આઉટ થયા હતા. આ સાથે વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. માત્ર 15 વર્ષ 99 દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત કરનાર તેઓ સૌથી યુવા ક્રિકેટર બન્યા છે. ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ટોસ પહેલા તિલક વર્માએ વૈભવને કેપ સોંપી હતી. વૈભવને સંજુ સેમસનના સ્થાને અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નેટિંગહામમાં રમાશે, જ્યારે બાકીની અંતિમ 2 મેચ બ્રિસ્ટલ અને સાઉધમ્પટન ખાતે રમાશે. T20 શ્રેણી 11 જુલાઈએ સમાપ્ત થશે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ OSAT સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસું

સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 8:15. રજૂ કરીએ છીએ ઝરોખા અંતર્ગત અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી જ વારમાં ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ માણી શકશો. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ છાયાગીતનો. અને રાત્રે સભાના સમાપનમાં રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત.

શ્રોતા મિત્રો, હવે આપને જણાવીએ અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 5 જુલાઈ 2026 રવિવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05, ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30. 6:35 રજૂ કરીશું શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સંગીત સરિતા. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો. 7:30 રજૂ કરીશું કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. 8:15 ત્રિવેણી કાર્યક્રમ. 8:30 થી 9:30 સુધી આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 નિત્ય પ્રસારિત થતો કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 સમય રહેશે થીમ આધારિત ગીતોના કાર્યક્રમ દિલસેનો. 11:30 રજૂ કરીશું કાર્યક્રમ તરન્નુમ, જે અંતર્ગત આપ સાંભળશો જૂના હિન્દી ફિલ્મી ગીતો.

બપોરે 12:05 રજૂ કરીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સુરીલા સફરનો. 2:35 રજૂ કરીશું કાર્યક્રમ ગુજરાતી ગીત. અને તે પહેલાં આપ સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ, જેનો સમય રહેશે 2:00. 3 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ મન ચાહે ગીતનો. 3:30 રજૂ કરીશું નાટ્ય તરંગ ડ્રામા શ્રેણી. 4 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ પિટારાનો, જે અંતર્ગત આપ સાંભળશો બોમ્બે ટોકીઝ.

અમારી સાંધ્ય પ્રસારણ સભામાં 5 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સરગમનો. 5:30 સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી ગીતો. 6-7 દરમિયાન જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણી શકશો. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ વિશેષ જયમાલાનો. 8 વાગ્યાનો સમય રહેશે હવામહલ કાર્યક્રમનો. 8:15 જરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ સાંભળશો.

9 વાગ્યાનો સમય રહેશે. કાર્યક્રમ આપકે લીએનો 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયા ગીતનો, અને રાત્રે સભાના સમાપનમાં રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતી અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝરોખા અંતર્ગત અમારા આજે તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz સાથે આપ સર્વે શ્રોતાઓ જોડાયેલા છો. આપ સર્વે શ્રોતાઓ માટે રજૂ કરીએ છીએ કાર્યક્રમ ચિત્રલોક, જેમાં આપને સંભળાવીશું નવા હિન્દી ફિલ્મી ગીતો. કાર્યક્રમનો પ્રારંભ કરીએ દે દે પ્યાર દે ફિલ્મના આ ગીત સાથે, જેમાં સ્વર આપ્યો છે અરમાન મલિકે, સંગીત છે અમાલ મલિકનું અને શબ્દો છે કુણાલ વર્માના.

અખિલ સચદેવા, ધ્વનિ ભાનુશાલી અને સાથીઓના સ્વરમાં આપને સંભળાવીએ લુક્કા છુપી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે અભિજીત વાઘાણીનું અને શબ્દો છે કુણાલ વર્માના.

આગળ વધીએ અને આપને સંભળાવીએ અરમાન મલિક અને શ્રદ્ધા કપૂરના સ્વરમાં બાઘી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે અમાલ મલિકનું અને શબ્દો છે સંજીવ ચતુર્વેદીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા એશ કિંગ અને શિલ્પા રાવના યુગલ સ્વરોમાં બેંગ બેંગ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું વિશાલ શેખરનું અને શબ્દો હતા અન્વિતા દત્ત અને કુમારના. ચિત્રલોક કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ રાબતા ફિલ્મનું, જેમાં સ્વર આપ્યો છે આતિફ અસલમે, સંગીત છે પ્રીતમનું અને શબ્દો છે ઇરશાદ કામિલના.

0: આ ગીત સાથે જ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રે FM 96.7 MHz પરથી કરવામાં આવ્યું.
1: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 9:30. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ આપકી પરછાઈનું, જેમાં સંગીત આપ્યું છે મદન મોહને અને શબ્દો છે રાજા મહેદી અલી ખાનના.

લતા મંગેશકરના સ્વરમાં હવે આપને સંભળાવીએ લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતથી સજાવેલી આનંદ બક્ષીની આ શબ્દરચના ફિલ્મ મહેબૂબ કી મહેંદીમાં.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝની સાથે. કાર્યક્રમમાં

આગળનું ગીત આપને સંભળાવીએ. લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં ફિલ્મ દૂસરા આદમીનું, જેમાં સંગીત છે રાજેશ રોશનનું અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યેસુદાસના સ્વરમાં માન અભિમાન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત અને શબ્દો હતા રવિન્દ્ર જૈનના. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં આનંદ બક્ષીની આ શબ્દરચના ફિલ્મ બદ ઓર બદનામમાં, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ લતા મંગેશકર અને સુરેશ વાડકરના યુગલ સ્વરોમાં પ્રેમ રોગ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને શબ્દો લખ્યા છે સંતોષ આનંદે.

આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સમય થઈ રહ્યો છે રાત્રિના 11:10:40. અમારી આજની આ સભા અહીં સમાપ્ત થાય છે. આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની આજની આ સાંધ્ય પ્રસારણ સભાના રેડિયો સાથી કંદર્પને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.